Assalamualaikum warahmatullahi wabarakatuh. Kem chumara mama masio beno ane bayo radio par hum barwawara medium wave 1548 par internet ane satellite par hum barwawara radioislam.co.za par DSTV channel 826 free to air satellite decoder ane radio islam app par hum barwawara ne bhi mara khub khub salam ummi che ki tame hara che majama che ane tamari tabiyat hari che alhamdulillah mari tabiyat હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું. હવે ગઈ વીકથી આપણે ચાલુ કરી રહેલા છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં શીખવા, અને લાસ્ટ વીક આપણે વાત કરતા હતા કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેવી રીતે દેખાતા. આજે ઇન્શાલ્લાહ આપણે ચાલુ કરું કે ઇવનનું અખલાક કેવું ઉતું તે આજે આપણે શીખવાના છે. અને ઇન્શાલ્લાહ પછી પેન ને પેપર રેડી રાખજો, કદાચ તમને લખવું હોય તો ગમ ઇન્ફેક્શનના હોમ રેમેડીઝ છે. કોઈના ગમમાંથી લોહી નીકળતું હોય, કોઈને ઇન્ફેક્શન થયેલું હોય, કોઈને દુખાવો થતો હોય, હોજો હોય, તો જરૂર પેન ને પેપર રેડી રાખજો, કેમકે તમારા માટે ઘેરના ઇલાજ છે ગમ ઇન્ફેક્શન સારું. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નખે.

ચાલો તો આપણે આજે પાછા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં વાત કરતા છે. બધા એક વખત દુરૂદ શરીફ પઢો. તો લાસ્ટ વીક આપણે શીખેલા કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફિઝિકલી કેવા દેખતા, ઇવન ચહેરો કેવો હતો, ઇવન પર નૂર કેટલો હતો, ઇવન બોડી ફિઝિકલ એટ્રીબ્યુટ્સ હતા ઇવનના બોડીના, ઇવનનું ફેસ પર, ઇવનની આંખ નાક કેવી રીતે દેખાતા, ઇવનનું સ્કિન કલર, બાલ, આ બધી વસ્તુના બારામાં આપણે ડિટેલમાં શીખ્યા. હવે આજે આપણે વાત કરીએ ઇવન બિહેવિયર, ઇવનનું પર્સનાલિટીના બારામાં. હવે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માશાઅલ્લાહ આપણને ખબર છે કે બહુ મોટા લીડર છે આપણી ઉમ્મતના, પણ તો બી ઇવન શાય ઉટા અને હયાવાળા ઉટા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે બી હદીસમાં કહેવામાં આવેલું છે, ઇવને કહેલું કે દરેક દીનનું એક ખાસ હું કહેવામાં આવે, ઇંગ્લિશમાં આપણે કહી શકીએ એક ખાસ ફીચર હોય, કેરેક્ટરિસ્ટિક હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે કે ઇસ્લામનું ખાસ ફીચર છે હયા, મોડેસ્ટી. તો આપણા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધાથી વધારે શરમાતા અને બાશફુલ, શાય ઉટા. ભલે ઇવન દરજો બહુ મોટો મોટો ઉઠો, ઇવન નબી ઉઠા, રસૂલ ઉઠા, અલ્લાહ ઇવનને વહી મોકલાવતા, ઇવનના કેટલા ફોલોઅર્સ ઉઠા, સહાબા ઉઠા, પણ તો બી ઇવનનું પોઝિશન એટલું હાઈ ઉઠું તો બી ઇવન બહુ શરમ રાખતા અને બહુ શાય અને મોડેસ્ટ ઉઠા. સુબહાનલ્લાહ. હવે આપણને ખબર છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા સ્માઈલ કરતા. તે લાસ્ટ વીક આપણે વાત કરતા હતા કે હંમેશા ઇવનના ફેસ પર સ્માઈલ હતું, પણ અંદરમાં ઇવન બીટા, આપણા માટે બીટા, અને રાતના અલ્લાહના ઘરે રડીને દુઆ માંગતા આપણા માટે. તો આપણને ખબર છે ઇવન સ્માઈલ હંમેશા કરતા, પણ ઇવનને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે કે ઇવન એક માણસ છે જીવન બહુ સ્માઈલ કરતા અને એના લઈને બીજાને બી સ્માઈલ કરાવતા, અને ઇવન હસતા તો બીજાને બી હસાવતા, પણ ઇવન હસતા તો ઇવનનું હસવાનું બી બહુ આઉટ ઓફ કંટ્રોલ નહીં હતું. આપણા જીવને આપણે કેવા હસે, આપણે એટલા હસે જોશ જોશમાં જાનવરના પખ. અને અલ્લાહ માફ કરે, નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવન હસતા ત્યારે બી એકચ્યુઅલી ઇવન એક વાઇડ સ્માઈલ કરતા, જ્યાં ઇવનનું મોરું થોડુંક વધારે ખોલતું કે ઇવનના પછાડીના દાંત દેખાતા, પણ જ્યારે ઇવન હસતા તો આપણા જીવ જોશ જોશમાં અવાજ કરીને નહીં હસતા, જસ્ટ અ સ્લાઇટલી બિગર સ્માઇલ કરીને ઇવન હસતા. અને ઇવન જેવી રીતે હસતા તે બી આપણને દેખાડે કે ઇવનનો અખલાક કેવો હતો. ઇવન હસતા જ્યારે બીજા ખુશમાં ઉઠા, બીજા હસતા ત્યારે. તો ક્લિયર છે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો અવાજ નહીં નીકળતો, પણ ઇવનનું સ્માઇલ વાઇડર થતું. હવે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ વખત બહુ લાંબુ વખત માટે ચૂપ બી રહેતા, સાયલન્સ રાખતા. કોઈ વખત જ્યારે કોઈના પાસે ખૂબસૂરતી હોય અને પાવર હોય, તો કોઈ વખત એ લોકો દરેક કોન્વર્સેશનમાં ડોમિનેટ કરે, ટેક ઓવર કરે, પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાયલન્સ રહેતા, સાયલન્ટ રહેતા, ચૂપ રહેતા, અને જે કહેવામાં આવતું તેના બારામાં પહેલાં વિચાર કરતા. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ગાધરિંગ્સમાં બી બહુ ઓછું બોલતા, જે ગાધરિંગ પ્રમાણે ઇવન બોલતા. ઇવનના પાસે માશાલ્લા એક ગિફ્ટ ઉઠું કે ઇવનથી બહુ ક્લિયરલી બ્યુટિફુલ લોજિકલ માનમાં બોલાતું.
ઇવનથી ડાયરેક્ટલી જે કેવું હોય તે કહેવાતું અને સારી રીતે બોલાતું. આપણે લાસ્ટ વીક બી વાત કરેલા કે ઇવનથી આર્ટિક્યુલેટ બહુ સારું કરતું, બહુ ક્લિયરલી ઇવનથી વાત કરાતું અને એક્સપ્લેન કરાતું. તો એક્ઝામ્પલ તમને આપું, કોઈ વખત આપણે બયાન સંભળે, હું કોઈના નામ તો નહીં લેવા ઓફકોર્સ, પણ કોઈ વખત આપણે બયાન સંભળે, કંઈ જૂનું બયાન હોય, નવું બયાન હોય, કદાચ સેલફોનમાં હોય, યુટ્યુબ પર હોય, ઇન્ટરનેટ પર હોય, અને કોઈ બયાનમાં આપણે ફોકસ લૂઝ કરે, કોઈ બયાનમાં આપણે બોર્ડ થઈ જાય, કદાચ કોઈ બરાબર એક્સપ્લેન નહીં કરતો હોય, કોઈ વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય, કોઈ મૌલાના કેટલી વાત કલાકે આટલેથી જમ્પ કરે, ત્યાં લગીન જમ્પ કરે, આપણને સમજ નહીં પડે. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ટોટલ ઓપોઝિટ ઉતર, ઇવનથી ક્લિયરલી વાત કરાતું, કમ્યુનિકેટ કરાતું, જે મેસેજ દેવાનું હતું તે ઇવનથી ડાયરેક્ટલી દેવાતું, સુબહાનલ્લાહ. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધાને એક્સપ્લેન કરવા માટે અને અન્ડરસ્ટેન્ડ કરવા માટે ધીરેથી બોલતા અને રિપીટ કરતા, તો ઇવન ઓડિયન્સ પછી તરત રિમાઇન્ડર ઇવન માટે ઉઠું અને એ લોકો યાદ કરતા. હવે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખૂબસૂરત ઉતા આપણે શીખેલા લાસ્ટ વીક, બહુ ખૂબસૂરત ઉતા માશાલ્લાહ, પણ તો બી ઇવન નજર નીચે મૂકીને ચાલતા, ની કે ઇવન માથું ઊંચું કરીને પ્રાઇડ અને આરોગન્સથી ચાલતા, મોટમ નહીં રાખતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નીચે જોઈને ચાલતા, ગેઝ લોઅર કરીને ચાલતા. અને જ્યારે ઇવન કોઈના હાથે વાત કરતા ઉઠા અને એ લોકોને જોઈને વાત કરતા, તો ઇવન બહુ ટાઈમ માટે તે માણસને જોતા નહીં, બસ સમટાઈમ્સ ગ્લાન્સ કરતા ને પાછા નીચે જોતા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બહુ હમ્બલ માણસ ઉઠા, ડાઉન ટુ અર્થ ઉઠા, એટલે તો ઇવન હંમેશા માથું નીચે કરીને નીચે જોતા. કોઈના હાથે ડાયરેક્ટ કોન્વર્સેશનમાં હોતા તો માથું થોડીક વાર જોઈને ગ્લાન્સ કરીને ઊંચું કરીને પાછા નીચે જોતા. પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને એવું લાગે કે કોઈને આઈ કોન્ટેક્ટ વધારે ગમે, તો ઇવન આઈ કોન્ટેક્ટ રાખતા બી, ઓફકોર્સ મેનમાં. અને ઇવન નોટિસ કરતા કે કદાચ કોઈ ઇવનને બહુ જોતા છે, કેમ કે ઇવન ખૂબસૂરત છે, તો ઇવન ઇવનનું મોરું ફેરી કાઢતા. અને આ આપણને દેખાડે અને સમજાવે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેટલા સ્ટ્રાઇકિંગ દેખાતા, કેટલા હાન્સમ માશાલ્લાહ. અમર ઇબ્ન અલ આસ કે તમે મને કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ડિસ્ક્રાઇબ કરો, હું નહીં કરી શકું, કેમ કે હું ઇવનના હંભે ઉતો તો બી મારાથી ઇવનને દેખા બરાબર જોવાતું નહીં, કેમ કે ઇવનને એટલો પસંદ કરતો. તો અમર ઇબ્ન અલ આસ કે એટલા રૂપારા, એટલા ખૂબસૂરત, અને હું ઇવનને બહુ રિસ્પેક્ટ કરતો, તો ઇવનને બહુ સ્ટેર નહીં કરતો કે મારાથી ડિસ્ક્રાઇબ કરે એક્ઝેક્ટલી કેવા દેખાતા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને કોઈ બોલાવતું તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બસ ઇવનનું માથું ફેરીને જે બોલાવતા છે, બસ માથુંની ફેરી કરતા, પણ ઇવન આખું બોડી ઇવનના તરફ ફરીને જોતા. તો એ માણસને બી ખબર પડે કે હું બરાબર સાંભળતો છે, જે તું કહેવાનો છે તો યુ હેવ માય અટેન્શન. અને કોઈના પાસે કંઈ રિક્વેસ્ટ ઉઠું, કોઈ એ રિક્વેસ્ટ કરતા કંઈ, તો ઇવન તરત માશાલ્લાહ કાન દેતા, અટેન્શન દેતા, અને એ લોકો જે કહેતા છે તે બરાબર સાંભળતા. કોઈ હાથ દેતા હેન્ડશેક કરવા, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવનનો હાથ નહીં હટાવતા, જ્યાં લગીન તે માણસ પહેલાં હાથ હટાવે. અને આ દેખાડવામાં આવતું કે હું તમારી વાત સાંભળવા માટે, તારા હાથે બોલવા માટે રેડી છે, અને મારા પાસે તારા માટે ટાઈમ છે, સુબહાનલ્લાહ.
તો કેમ તમને આ બધી વસ્તુ કહેતી છે, કેમ તમને આ કહેતી છે? કેમ કે ધ હોલ પોઈન્ટ ઇઝ કે આપણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં સાંભળીને કોપી કરી શકે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણા બેસ્ટ રોલ મોડલ છે, એક્ઝામ્પલ ફોર ઓલ ઓફ અસ. તો આપણે ઇવનના બારામાં સાંભળવું, શીખવું, તો આપણાથી બી કોપી કરાય, આપણાથી બી કોશિશ કરાય કે આપણે ઇવનના જેવા બને. ઓફકોર્સ આપણે એટલા પરફેક્ટ નીમલે, પણ કોશિશ આપણથી કરાય કે આપણે ઇવનના જેવા બને. તો આપણે સોફા હું વાત કરી, આપણે વાત કરી કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હમ્બલ ઉતા, શાય ઉતા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો જોશ જોશમાં નહીં હસતા, થોડુંક લાઇટલી વિથ અ વાઇડ સ્માઇલ ઇવન હસતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો બીજા ખુશમાં હોય ત્યારે, નહીં કે કોઈના મયતમાં જઈને હસવા લાગે, પણ અપ્રોપ્રિએટ વખત પર હસતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કંઈ કમ્યુનિકેટ કરતા તો ક્લિયરલી કરતા, ડાયરેક્ટલી કરતા, અને કોઈ વખત ચૂપ બી રહેતા, લોકો વાત કરે તો ઇવન સંભળતા, બોલા નહીં કરતા. બીજું હું, નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લોકોને સ્ટેર નહીં કરતા, નીચે જોતા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અમરે આપણે શીખતા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લોકોને અટેન્શન, બરાબર ફૂલ અટેન્શન દેતા. કોઈ ઇવનને બોલાવતા તો ઇવન આખું બોડી ફરીને એના પાસે જોતા, ફૂલ અટેન્શન દેતા. કોઈ સલામ કરતા, હાથ દેતા, તો ઇવન હાથ નહીં છોડતા જ્યાં લગીને તે બીજા માણસ હાથ ચોરે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં ઉત્તમોને કેમ. અને આ છે ખાસ કરીને આપણા માટે અમરેના જમાનામાં જ્યારે આપણે સેલફોન અડિક્ટેડ છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે એક સિલ્વર રિંગ ઉઠી જેમાં એક આબિસિનિયાનું રૂબી સ્ટોન ઉઠું, એક સિલ્વર રિંગ અને એમાં આબિસિનિયન રૂબી સ્ટોન ઉતું. અને તે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને બહુ પસંદ ઉતું અને ઇવન પહેરતા બી બહુ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક વખત ઇવનના કોન્વર્સેશન, મિડલ ઓફ કોન્વર્સેશનમાં ઇવન આ રિંગ આ વીંટીને ફ્યુ ટાઈમ્સ જોવા લાગ્યા. અને પછી ઇવન નારાજ થઈ ગયા પોતાના હાથે, કેમ કે સહાબાના હાથે વાત કરતા કરતા આ રિંગ ઇવનને ડિસ્ટ્રાક્ટ કર્યું, તો ઇવન આ વીટી કાઢીને સાઈડ પર મૂકી દીધી. અને ઇવને એક્સપ્લેન કર્યું કે મેં આવું કર્યું કેમ કે જે મારા સહાબા કહેતા છે તેનાથી મને ડિસ્ટ્રાક્ટ કરતું છે આ રિંગ. તો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈના બારામાં વાત કરવાના ચાહતા તો ઇવન પોઈન્ટ નહીં કરતા, આંગળી હાથે પોઈન્ટ નહીં કરતા, કેમ કે ઇવનને આપણને ખબર છે પોઈન્ટ કરવાનું એક આંગળી હાથે રૂડ કહેવાય, ડિસરિસ્પેક્ટ ફૂલ કહેવાય. તો ઇવન હું કરતા આખો હાથ હાથે પોઈન્ટ નહીં પણ હાથ હાથે ઇશારો કરતા, તો એ માણસને એવું નહીં ફીલ થાય કે મારા પર કંઈ ઇલ્ઝામ આવતું છે કે મને એ ટ્રબલમાં હું છે. તો માશાલ્લાહ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એટલું અટેન્શન દેતા લોકોને કે ઇવન સેલ્ફ, ઇવનનું વીટી, ઇવનનું રૂબી સ્ટોન રિંગ પહેરતાથી ઇવન કાઢીને મૂકી દીધેલું, કેમ કે ઇવન કે આ રિંગના લઈને હું ડિસ્ટ્રાક્ટેડ થયેલો, સહાબા મારા હાથે વાત કરે ત્યારે. હવે ઇન કોન્ટેક્સ્ટ ઓફ સેલફોન્સ, આપણે કોઈ વખત બીજા હાથે વાત કરતા કરતા સેલફોનમાં જોઈ, સેલફોનમાં મેસેજ કરે, કોઈ બીજાને રિપ્લાય કરે, કંઈ વિડીયો જોતા હોય, અને કેટલું ડિસરિસ્પેક્ટફુલ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક વીટીને થોડીક વાર જોયા તેમાં કેટલા નારાજ થઈ ગયા પોતાના હાથે. આપણે કેટલા ડિસરિસ્પેક્ટફુલ કે લોકો આપણા હાથે વાત કરે, ને આપણે માથું ઊંચું કરે, ને આપણી બોડી આપણે ફેરાવે, આપણે બસ સેલફોનમાં જોયા કરે. અસ્તગફિરુલ્લાહ. તો અલ્લાહ તાલા આપણા બધાને હિદાયત દે. આ બહુ મોટો ફિતનો છે અમરે, ખાસ કરીને જ્યારે આપણે આપણા મા બાપ, આપણા બચ્ચાઓ, આપણા હસબન્ડ, આપણા વાઇફ હાથે બેઠેલા હોય અને સેલફોનમાં જોતા હોય તો બહુ અફેક્ટ કરે,
the relationship. Nabi sallallahu alaihi wasallam apne ek bohari example de gila che ke kai ne kai vastu thi distracted ni thau jo jare apra hate koi bolta hoy to full attention devani koshish karvu joye. Biju vastu me amre kehi hati ke koi ne par Nabi sallallahu alaihi wasallam one finger hate point ni karta to say over her, over there, her, she, him, uni, even akko ishya aath hate, whole hand hate, isharo karta koi na taraf. Jere Nabi sallallahu alaihi wasallam ka vastu joine wo khush thata ke joine amazed thata kai bo

تيو أني أبو هريرة رضي الله عنه بكي كي النبي صلى الله عليه وسلم فاس چالتا كسو سپيد تي چالتا كي أبرتي إيوانو پيس حتى كيپ اپ ني تاتو نبي صلى الله عليه وسلم هميشا productive rita, determined rita, even kai karta to haru ni karva karta, kai purpose leine ni karta, ni ke even chalta to arrogant bani ne chalta, ke lazy bani ne chalta. Nabi sallallahu alaihi wasallam, always man on a mission, subhanallah. Nabi sallallahu alaihi wasallam also humble uta ane simple uta behwama. અલ્લાહ તાલા એક ફરિશ્તા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે મોકલાવ્યા અને ચોઈસ આપે કે ઇવનને પ્રોફિટ કિંગ એટલે નબી માલિક બનવું છે યા પ્રોફિટ સ્લેવ નબી અબ્દ. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પહેલું પોઝિશન ચૂઝ કરતે પ્રોફિટ કિંગ, તો ઇવનનાથી એક રૂલિંગ કિંગ પ્રમાણે નબી બનાતે. પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પ્રોફિટ સ્લેવ બનવાનું ચૂઝ કર્યું. અને ઇવન નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કે ઈના લઈને ઇવન હંમેશા ખાતા બહીને ખાતા, ઇવન અપરાઇટ બહીને ખાતા, રિક્લાઇન નહીં કરતા, જેવી રીતે વેલ્થી આરોગન્ટ રૂલિંગ પીપલ રાજા કિંગ્સ જેવી રીતે ખાય તેવી રીતે નહીં કરતા. કેમ કે હી ચોઝ ટુ બી a slave prophet, not king prophet. The Nabi sallallahu alaihi wasallam slave parmane, servant parmane behta khata badi vastu aram thi recline ni karta, chalta tyare bhi in a proud haughty way ni chalta, dheere thi bhi ni chalta, lazily bhi ni chalta, mathu unchu karne bhi ni chalta. Even bo simple, humble, determined ane as a slave even badu karta. To je kai nabi sallallahu alaihi wasallam karta, hayati karta, ikhlas thi karta, in service of the people karta, lokone attention deta, lokone khush rakhta, lokone smile karavta, lokone hasavta, lokone handshake karta to chhodta ni, loko bolave even ne to ફૂલ અટેન્શનથી ઇવન એ લોકોને સાંભળતા. અને આપણાને બી કોશિશ કરવું જોઈએ કે આપણે બી એવી રીતે બની શકે ઇન્શા અલ્લાહ. અલ્લાહ પહેલાં મને અને બધા સાંભળવાવાળાને તૌફીક દે કે જે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના એટ્રીબ્યુટ્સ હતા તે આપણા અંદર બી આપણે લાવે. આમીન.

આજે આપણે ગમ ઇન્ફેક્શનના બારામાં વાત કરવાના છે. અને ગમ ઇન્ફેક્શનથી દુખાવો બી થાય, સ્વેલિંગ બી થાય, બ્લીડિંગ બી થાય, અને કેમ થાય, કોઈ વખત જિંજિવાઇટિસ બીમારીના લઈને થાય, કોઈ વખત એબ્સેસના લઈને થાય, કોઈ વખત ટૂથ ડિઝીઝ, ટૂથ ડીકેના લઈને થાય, એના જાત જાતના રીઝન્સ છે. કોઈ વખત પો હાઇજીન, આ બધા રીઝનના લઈને થાય. કોઈને ગમ ઇન્ફેક્શન હોય તો આપણને ખબર છે એનું વર્સ્ટ સિમ્ટમ છે દુખાવો. ટૂથે ખસ્સો થાય ગમ ઇન્ફેક્શન સાથે. અને ગુડ ન્યૂઝ છે કે આપણાથી ટ્રીટ કરાય ઘેરે, આપણને એવરી ટાઈમ ડેન્ટિસ્ટ પાસે દોડવાની પડે. હવે ગમ ઇન્ફેક્શનથી શું થાય? સ્વોલન ગમ્સ, ગમ્સ જે બહુ રેડ યા પર્પલ હોય, ગમ ટીશ્યુ ટેન્ડર હોય, દુખે, અનયુઝ્યુઅલ સ્પેસિંગ થાય દાંતના વચ્ચે, કોઈ વખત ગમ્સ અને ટીથના વચ્ચે પસ અક્યુમ્યુલેટ થાય, કોઈ વખત બેડ બ્રેથ થાય, આપણું ટેસ્ટ બડ્સ બી બગડી જાય, ફાઉલ ટેસ્ટ હોય મોઢામાં, અને કોઈ વખત દાંત બી લૂઝ થઈ જાય. હવે ગમ ઇન્ફેક્શન કોઈ વખત લોકો સમજે

આબો સિરિયસ નિમલે, પણ આપણને હાચવવું જોઈએ. ઇન્ફેક્શન વધી જાય તો બ્લડ સ્ટ્રીમમાં બી ચાલી જાય, અને પો ગમ હેલ્થનો મતલબ કે આપણા બોડી જનરલી અનહેલ્ધી બી છે, તો એને કરેક્ટ કરવું જોઈએ. પો ગમ હેલ્થથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, કેન્સર, મિસકેરેજ આ બધી વસ્તુનું રિસ્ક બી વધી જાય. તો આપણથી શું કરાય? પહેલું વસ્તુ છે ઇઝીએસ્ટ એન્ડ ઇફેક્ટિવ વે કે સોલ્ટ વોટર રિન્સ કરવું જોઈએ. હવે સોલ્ટ એક નેચરલ ડિસઇન્ફેક્ટન્ટ પ્રમાણે ચાલે અને એનાથી સ્વેલિંગ ઓફ ધ ગમ્સ ઓછું થાય. તો 2 ટીસ્પૂન સોલ્ટ 1 કપ ગરમ પાણીમાં ડિઝોલ્વ કરવાનું અને એનાથી મોરું રિન્સ કરવું જોઈએ, જેવી રીતે આપણે માઉથ વોશ સાથે રિન્સ કરે તેવી રીતે. આપણથી જેટલા વખત કરવું હોય દિવસમાં કરાય. અને કોઈ વખત ઇન્ફેક્શન નહીં થયેલું હોય પણ આપણને લાગે કે દાંત થોડાક ટેન્ડર છે, ગમ્સ થોડાક સો છે, સેન્સિટિવિટી છે તેના, તો તરત આપણથી આ ચાલુ કરાય અને ઇન્શાલ્લાહ ઇન્ફેક્શન નહીં થાય. તો 2 ટીસ્પૂન સોલ્ટ ડિઝોલ્વ ઇન અ કપ ઓફ વોર્મ વોટર અને રિન્સ કરવાનું માઉથને. પછી છે હલ્દી, અરડ, ટર્મરિક. ટર્મરિક કે ઇંગ્લિશમાં આપણે કે અરડ, અને આપણને ખબર છે એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ઇન્ફ્લામેટરી છે, એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ બી છે અરડમાં. તો આપણેથી શું કરાય? ઘેરે 1 ટીસ્પૂન અરડ પાવડર, સોલ્ટ, મસ્ટર્ડ ઓઇલ આ 3 વસ્તુ મિક્સ કરીને પેસ્ટ બનાવવું જોઈએ. અને આપણાથી એક સેપરેટ ટૂથબ્રશ લઈને એ પેસ્ટમાં ડીપ કરીને જ્યાં બી દાંત યા ગમ્સમાં આપણને અફેક્ટેડ એરિયા છે ત્યાં આપણથી જેન્ટલી રબ કરાય. ટૂથબ્રશ સાથે નહીં કરવું હોય તો આપણથી ફિંગર હાથે બી કરાય. દિવસમાં 2 વખત કરવું જોઈએ ટુ ટ્રીટ ધ પ્લાક એન્ડ ગમ ડિઝીઝ. તો હું કરવાનો, થોડુંક અરડ પાવડર, સોલ્ટ અને મસ્ટર્ડ ઓઇલ અથવા તો વિટામિન ઈ ઓઇલ પેસ્ટ બનાવવાનું એના હાથે, પછી ટૂથબ્રશ અથવા તો આંગળી હાથે રબ ધ પેસ્ટ ઓન ધ ટીથ એન્ડ ધ ગમ્સ. આપણાથી ઓફકોર્સ ઓલ્ડ ડે લઈને નહીં બેસી રહેવા પડે, દાંત પછી બધા યેલો બી દેખાય. થોડીક વાર એટલીસ્ટ લગાડીને બેસી રહેવું જોઈએ, પછી આપણાથી રિન્સ આઉટ કરાય. કોઈ લોકો સોલ્ટ વોટર રિન્સ, જે મેં પહેલે કહેલું તે સોલ્ટ વોટર રિન્સમાં અરડ બી લાખે તે આપણાથી બી કરાય. બીજું વસ્તુ છે આલોવીરા. હવે આલોવીરા પ્લાન્ટ ખસા લોકો હવે રાખે કેમ કે આપણને સમજ પડે હવે કે એના કેટલા ફાયદા છે. તો આલોવીરાનું જ્યુસ આપણાથી આ આલોવીરાનું જેલ, તો પ્લાન્ટના અંદર જે ક્લિયર જેલ નીકળે તે અફેક્ટેડ એરિયા પર લગાડાય. બહુ સિમ્પલ છે. તેનું આલોવીરાનું સ્ટેમ તોડીને એમાંથી ક્લિયર સ્ટીકી જેલ નીકળે તેને ડાયરેક્ટલી ગમ્સ પર ચોપડવાનું. બીજું છે હની. હની બી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી છે. રો પ્યોર હની હોય તો શું કરવાનું? ડાયરેક્ટલી આપણાથી દાંત અને ગમ્સ પર ડાયરેક્ટલી રબ કરાય વિથ ધ ફિંગર ઓર અ ટૂથબ્રશ. પછી બીજું વસ્તુ છે જે આપણાથી ટ્રાય કરાય અને તે છે મેડિસિનલ ટી. તો કેમોમાઇલ ટી, જિંજર ટી, સિનેમન ટી આ બધી વસ્તુ પીવાથી અથવા તો એનાથી ગાગલ કરવાથી બેક્ટેરિયા મોરામાં નહીં રહે અને ઇન્ફ્લેમેશન બી ઓછું થાય. તો આ હર્બલ ટી જેવું કે જિંજર, સિનેમન, કેમોમાઇલ એના અંદર શુગર નોખે લાગતા, એના અંદર દૂધ બી નોખે લાગતા, એમ એજ વિથ વોટર એને પી જવાનું અથવા તો એના હાથે રિન્સ બી કરાય. બોથ વેઝ ચાલે. અને એક તો આપણે પીવું તો એના બીજા હેલ્થ બેનિફિટ્સ બી મળે, અને સ્વોલો કરવા પહેલાં થોડુંક એને ગમ અને ટીથમાં સ્વિશ અરાઉન્ડ બી કરવું જોઈએ. હવે યાદ રાખજો, એન્ડ ઓફ ધ ડે
આપણું ગમ ઇન્ફેક્શન વધતું જતું હોય, વર્સ થતું હોય, દુખાવો બહુ થતો હોય, તો ડેફિનેટલી આપણને ડેન્ટિસ્ટની એડવાઇસ બી લેવું જોઈએ અને મેક શ્યોર કરવું જોઈએ કંઈ સિરિયસ પ્રોબ્લેમ નહીં હોય. કોઈ વખત એન્ટીબાયોટિક્સની જરૂરત પડે તો ડેફિનેટલી આ હોમ રેમેડીઝ નહીં ચાલતા હોય, સિમ્ટમ્સ વર્સ થતા હોય તો ડેફિનેટલી ડેન્ટિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ. અલ્લાહ તાલા બધાને તંદુરસ્ત રાખે અને જે કોઈ બીમાર હોય અલ્લાહ તાલાને એ લોકોને કમ્પ્લીટ શિફા દે. કોઈ વખત આપણે વિચાર કરીએ કે ઓ ગમ ઇન્ફેક્શનથી હું થાય, પણ કોઈ લોકો આ સ્મોલ સ્મોલ વસ્તુને લઈને કેટલા દુઃખમાં છે. ગમ ઇન્ફેક્શનથી એટલું દાંત દુખે, મોર ધેન અ ટૂથ ડીકે, એટલું દાંત દુખે. કોઈ વખત કોઈ લોકોનું આખું છીક ગાલ આખું સ્વોલન થઈ જાય અને એટલો દુખાવો થાય કે આ પછી ફંક્શન નહીં થાય, દિમાગ બરાબર નહીં ચાલે. તો કઈ બી બીમારીને અંડર એસ્ટિમેટ નહીં કરવું જોઈએ. અને જ્યારે આપણે દુઆ માંગીએ તો અલ્લાહ તાલા પાસે માંગવું જોઈએ કે બધી નલ્લી અને મોટી બીમારીથી અલ્લાહ તાલા આપણને બચાવે. આપણે મોટી મોટી બીમારી માટે હિફાજત માટે દુઆ માંગીએ, જેવું કે કેન્સર ને ડાયાબિટીસ ને આવી વસ્તુ, હાર્ટ એટેક ને એવું. પણ નલ્લી નલ્લી બીમારી બી આપણને કેટલી તકલીફ દે, કેટલું નુકસાન પહોંચાડે. તો દુઆ માંગવું જોઈએ અને હું દુઆ માંગુ અલ્લાહ તાલા મને અને બધા સાંભળવાવાળાને નલ્લી મોટી બધી બીમારીથી બચાવે, બધાને રાહત દે, આસાની દે, તંદુરસ્તી દે. અને જે કોઈ બીમાર હોય એ લોકોને રાહત દે, આસાની દે અને શિફા દે. આમીન. મારું નામ છે સારાભાઈ, સાંભળવાનું જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું અને દુઆ છે કે અલ્લાહ અમલ કરવાની તૌફીક દે. આમીન. પાછે નેક્સ્ટ વીક જરૂર સાંભળજો. ત્યાં લગીન તમારી તબિયત સાચવજો, ખુશમાં રહેજો, મને તમારી દુઆઓમાં યાદ કરજો. ફી અમાનુલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.